સૂત્ર દેશનાવ મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસી વિસિન લોક સત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરેન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકે તારકા સમૂહય પિરિવરા બેબલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસ